देखो आवी गर्मी ने आपणे लूनो तो बंदोबस्त करवो है, तापनो बंदोबस्त करवो है, ने जे भी लू थकी घरेलू उपचार है करतो रहेवू है। किसान भाई ने खबर है, पण भाई आपणे सोळा ने माध्यम थकी कही दे तो हजी भी भाई वधारे किसान भाई बहने या नहर नागरिक सतर्क थई जाए। કેમ કે અસ્પતાલમાં જઈને આપણે દેખીએ છીએ કે ભાઈ વરાત નથી મળતો, ભાઈ ઉલટી દસ્ત લૂ લાગી ગઈ, બસ ઈ જ મરીઝ આવી રહે થકે। તો કિસાન ભાઈઓ આપણે ધ્યાન રાખવું હોય, ધ્યાન રાખીને ખેતરોનું કામકાજ કરવું હોય। કિસાન ભાઈઓ દેખો આગળની વાત, આજે આપણે પાસે કરંગા હોય મિર્ચીની ઉન્નત કિસ્મીની બારામાં, પણ આજે ડોક્ટર સાહેબની વાત હે કે ગરમીમાં જૂતાઈને ફાયદા અને તો કેમ ને ભાઈ આ સોરો ભી ભરો થકો હે। તો આપણે હાંગર ભાઈ ને પછી આ ડોક્ટર સાહેબની વાત હોણા ને પછી જે ભી અગાડી વાત હે કરા।

0: ડોક્ટર મહિપાલ જી, રામ રામ સાહેબ.
1: રામ રામ સાહેબ.
0: વાહ સાહેબ, આજે ઘણી તાજી વાત કરી કે આપ ટીમ ને કાઢીને અમારા સોરા માંથી પધાર્યા. ડાક્ટર સાહેબ, દેખો અમને ક્ષેત્ર ખાલી થઈ રહ્યા હતા.
1: જી જી સાહેબ.
0: ને કિશનભાઈ જે હે, આપણી મહેનત તો વધારે થી વધારે ફાયદો મળે એના સાથે ખેતર તૈયાર કરે એના અનુસારી કરે હે. પણ કઈ કઈ વખત હું થાય કે કિશનભાઈ થોડી ચૂપ કરી દે તો આ ખેતરા અમજ પડ્યા રે.
1: અમજ પડ્યા.
0: હા, ને કોઈ પાછો એની સુધાર વગેરે નહીં થાય,
1: ખાલી પડ્યા રહેતા.
0: હા, તો આપ થકી તો જાણકારી કે અમારે આ ખેતર ખાલી થઈ રહ્યા હતા, તો અમારે કિશનભાઈ આ ખેતીવાડી મેં કઈ કઈ વાતોનું ધ્યાન રાખે. ને વિશેષ કરીને આજે આપણે જે વાત કરંગા એને મેં મારો નિવેદન એ હે મહિપાલજી.
1: જી સર.
0: કે આ ગરમીની જુતાઈ જે હે ભાઈ, વૈજ્ઞાનિક લોકો એમ કે ગરમી કી જુતાઈ એક ને ફાયદે નહીં.
1: ફાયદે નહીં.
0: તો આ ગરમીની જુતાઈ એના હિસાબથી કરવી રહી ડાક્ટર સાહેબ.
1: તો મેં કિસાન ભાઈ રામ રામ, મેં આપકો યે બાત બતાના ચાહતા હું કે સબસે પહેલે અપન ગરમીઓ મેં જુતાઈ કરના ક્યો જરૂરી હૈ. અપના પહેલા હૈ કે ભાઈ ક્યો જરૂરી હૈ ખેત, મતલબ જૈસે ખેત ગેહું કી કટિંગ હોને કે બાદ મેં હાર્વેસ્ટિંગ હોને કે બાદ મેં અપન થ્રેસિંગ કર લેતે હૈ તો અપની જમીન ખાલી પડત રહેતી હૈ તો ઉસકો સહી કરને કે લિયે અપન ક્યા કર સકતે હૈ કે ગરમી કી જુતાઈ કરના ક્યો આવશ્યક હૈ.
0: જી જી.
1: યે આપકો મેં બતાના ચાહતા હું કે ગરમી કી જુતાઈ ખેતી કી તૈયારી કા એક મહત્વપૂર્ણ ચરણ હોતા હૈ. इस समय तापमान अधिक होने के कारण जुताई से मिट्टी भुरभुरी और नरम हो जाती है, जिससे उसमें हवा का संचार बढ़ता है और जिससे जड़ों का विकास बेहतर होता है. साथ ही मिट्टी की जल धारण, जैसे मिट्टी की जल धारण का मतलब होता है उसको मिट्टी को पानी सोखने की क्षमता, मतलब वाटर होल्डिंग कैपेसिटी भी बढ़ जाती है, जिससे आने वाली खरीफ की फसल को पर्याप्त नमी मिलती है और इसके अलावा खेत जुताई से खेत भी समतल होता है और अगली फसल के लिए अनुकूल वातावरण तैयार होता है, जिसे उत्पादन में भी वृद्धि होती है.
0: कार्य शुरू करे गर्मी की जुताई करना हिसाब से कार्य शुरू करे अक्सर
1: अपन गर्मी की जुताई मोस्टली अपन को करनी चाहिए ये अप्रैल और मई में.
0: अच्छा.
1: अप्रैल और मई में अपन को गर्मी की वो कर देनी चाहिए. गर्मियों की जुताई का उपयुक्त समय कौन, और आपको स्पेसिफिक तरीके से साइंटिफिक तरीके से बताता हूँ कि गर्मियों की जुताई का सबसे उपयुक्त समय होता है अप्रैल और मई के बीच में होता है, जब तापमान अधिक होता है और सूर्य किरणें तेज होती है. इस समय जुताई करने से अधिकतम लाभ मिलता है और जुताई के बाद खेत को 2 से 3 सप्ताह तक खुला छोड़ देना चाहिए.
0: जी जी.
1: ताकि धूप मिट्टी से अच्छी तरह प्रवेश कर सके, कीट और खरपतवार पूरी तरह नष्ट हो जाए और आवश्यकता होने पर एक से अधिक बार जुताई भी की जा सकती
0: है. डॉक्टर साहब, देखो आज आप कह रहे हो गर्मी की जुताई तो फायदो खरीफ की फसल में मिल सके करोगे.
1: जी जी जी. आपने बहुत बढ़िया क्वेश्चन किया है आराम से. हाँ, गर्मियों की जो जुताई का सीधा सकारात्मक प्रभाव खरीफ की फसल की उपज पर पड़ता है, जिससे मिट्टी की संरचना सुधरती है, जिससे सोइल स्ट्रक्चर आती है ना वो सुधरती है और जो पोषक तत्व जो न्यूट्रिएंट है वो की उसकी उपलब्धता बढ़ती है और जल की जल धारणा बेहतर होती है. साथ ही खरपतवारों कीटों का प्रकोप कम होने से फसल स्वस्थ रहती है और इन सभी कारणों से फसल की गुणवत्ता उत्पादन दोनों में वृद्धि होती है, जिससे किसानों को अधिक लाभ प्राप्त होता है.
0: थोड़ा धीरे धीरे આપણે વાત ચાલી રહી હતી ગરમીની જુતાઈ જે હે તે ગહેરી જુતાઈ કરવી પડેગા કે યા થોડા કયા હળ થકી કરે, એમબી થકી કરે કે આ કલ્ટી થકી કરે કેના હિસાબ થકી કરે.
1: દેખો મેં આપકો બતાના ચાહતા હું યે રબી કી જો આપણી ગ્રીષ્મ ગરમી કી જો જુતાઈ હોતી હૈ, ગરમીઓ કી જુતાઈ હોતી હૈ, જો સામાન્ય જુતાઈ હોતી હૈ, ગહેરી જુતાઈ હોતી હૈ, ઇન દોનો મેં ક્યા અંતર હૈ. જો

માં એ બી કિસાન ભાઈ અચ્છી હૈ આ અચ્છી તો હૈ ખરી પર પેદાવાર ભી આપણને અચ્છી આલે ને આનો જે તીખાફન હૈ એને હરું અરકા લોહિત કરેના જે કિસ્મ હૈ ખૂબ બઢિયા હૈ વધાર પેદાવાર ભી આલે તો કેમની કિસાન ભાઈ આ બી કિસ્મ આપણે લાવે ને બુવાઈ કરી શકવા ને બુવાઈ હરું આપણને મિટ્ટી અચ્છી ભૂરભૂરી થવી જોઈએ ખેતર તૈયાર કરેના વખત ઘણી વખત એવું થઈ જાય કે ઢીપો વગેરે રહી જાય તો જે વખત રોપાઈ કરે ને વખત સહી રોપાઈ થાય નહીં તો કિસાન ભાઈઓ જોતાઈ કરતા વખત આપણને ધ્યાન રાખવું હે ને મિટ્ટીને અચ્છી જલ નિકાસી વાળી જમીન રહેવી જોઈએ અધિક ઉપજાઉ હરું દોમટ મિટ્ટી હે સર્વોત્તમ આપણે માની થકી હે ને એની નર્સરી તૈયાર કરવા હરું અપ્રેલ મઈ મહિનો અચ્છો રહે તો ભાઈ દેખો અપ્રેલ તો નીકળી ગયો હે પણ આ મઈ મહિનો હે મહિનો લાસ્ટ તક આપણે જે નર્સરી હે એની મર્સની નર્સરી તૈયાર કરી શકાય તાકી બે મહિનાનું મોટું થઈ જાય જે રોપ વગેરે હે તો જેવો પાણી આવતા મેં આપણે એની રોપાઈ કરી દે કિસાન ભાઈઓ આપણે વાતે કીધી પણ વાતે કરતે કરતે ભાઈ કિસાન ભાઈ બહેને મારા અમે દીકરી રહેતા કહે કે ભાઈ એક ભજન જરા ખોણી લે તો કેમને ભાઈ ભજન ખોણી લે ને પછી બીજી વાત કરો.

કિશનભાઈએ દેખો આ કેટલું બઢિયા ભજન હતું, હજી હોણવાનું મન હતું, પણ જે સોરાનો ટીમ હે પુરુષો, ટીમનું માન બી આપણને રાખવા પડે. ટીમના ભંજીતા કહે તો આજે તો આપણે સુટા પડા, ને કાલે અણસ ટીમમાં સબ એ કિશન ભાઈ બેન થકી ફેરી મળવું થાય ગા. એ આવજો. રામ રામ રામ રામ.